મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના કરી એ તો આપણે જાણીએ છીએ, પણ વ્યાસ મહર્ષિ મહાભારતનું કથન કરતા હતા ત્યારે એનું લેખન કાર્ય ગણપતિએ કર્યું હતું એ વાત બહુ ઓછા લોકો જાણે છે. પણ જ્યારે મહર્ષિ વ્યાસે મહાભારત લખવાનો નિર્ણય કર્યો ત્યારે પોતાના જીવન અનુભવોનું સ્મરણ કરીને એકલે હાથે લખવું શક્ય નથી એ એમને સમજાઈ ગયું હતું. તેમજ સર્વ દેવોમાં એમને યોગ્ય લહ્યો મળતો જ નહોતો. પછી મહર્ષિ વ્યાસ બ્રહ્મદેવ પાસે ગયા.

महर्षि व्यासे ब्रह्मदेव ने कहूं, हे देवादिदेव, हूँ मारा जीवनना अनुभवो पर आधारित महाभारत ग्रंथ लखवा मांगु छू। पण विचार करीने प्रत्येक श्लोकनो अर्थ समझीने लखवुं मारा एकला माटे शक्य नथी। એટલે મને હું કહું તે સમજીને પ્રત્યેક શ્લોકનો અર્થ વ્યવસ્થિત સમજાવીને લખનાર લઈયો સહાયક તરીકે જોઈએ છે।

આ સાંભળીને બ્રહ્મદેવે મહર્ષિ વ્યાસને કહ્યું, હે મહામુનિ, તમારો મહાભારતની રચનાનો સંકલ્પ સ્તુત્ય છે. તમે આ સુંદર કાર્ય જલ્દી જ પૂર્ણ કરશો એવી મને ખાતરી છે. અને તમારા આ લેખન કાર્યને સિદ્ધિ આપવા માટે શિવસતી પુત્ર ગણેશ સિવાય બીજી કોઈ જ વ્યક્તિ યોગ્ય હોઈ શકે જ નહીં. એટલે તમે ગણેશને જ તમારા આ કાર્ય માટે તૈયાર કરો. બ્રહ્મદેવનો આ ઉત્તર સાંભળીને મહર્ષિ વ્યાસ ગણેશ પાસે ગયા અને એમને વિનંતીપૂર્વક કહ્યું, હે ગણેશ, બ્રહ્મદેવના કહેવાથી હું તમારી પાસે આવ્યો છું. મારા મહાભારતના લેખન કાર્યમાં મને સહાય કરો એવી મારી ઈચ્છા છે. વ્યાસની વાત સાંભળીને ગણેશે એમને કહ્યું, મહર્ષિ, હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ, પણ મારી એક શરત છે. એટલે વ્યાસે પૂછ્યું, કઈ શરત? ગણેશે મહર્ષિ વ્યાસને પોતાની શરત જણાવી. હું લખું ત્યારે તમારે અટક્યા વિના કથન કરવું. જો તમે વચ્ચે જ અટક્યા તો મારી એકાગ્રતાનો ભંગ થશે. તેમજ સમયનો વ્યય પણ મને ગમશે નહીં. એકાગ્રતાનો ભંગ થશે તો હું મારા કાર્યમાં એક સૂત્રતા નહીં લાવી શકું. તમને જો અટક્યા વિના કહેવું ફાવતું હોય તો જ હું તમારો લૈયો બનવા તૈયાર છું. મહર્ષિ વ્યાસે ગણેશની શરત માન્ય રાખી અને બોલ્યા, હે વિઘ્નહર્તા, મને તમારી શરત માન્ય છે, પણ તમારે પણ હું જે કંઈ કહું એ અર્થ સમજ્યા વિના લખવાનું નહીં. પ્રત્યેક શ્લોકનો અર્થ પ્રથમ બરાબર સમજીને લખવું એ મહાભારત લેખનની દ્રષ્ટિએ અત્યંત આવશ્યક છે. એકાદ વાત પૂર્ણ સમજ્યા વિના લખવી એ કદાપી શક્ય અને યોગ્ય બનશે નહીં. ગણેશે પણ મહર્ષિ વ્યાસની વાત માન્ય રાખી. પછી મહર્ષિએ કથન શરૂ કર્યું.

શ્લોક કયા પછી વેદ વ્યાસ વાર્તા કહેતા અને ગણેશ એ લખી નાખતા. મહાભારત કથન કરતા કરતા વ્યાસના ધ્યાનમાં આવ્યું કે ગણેશ અર્થ સમજીને ખૂબ જ ઝડપથી લખી શકે છે. એટલે એમણે અધિકાધિક મુશ્કેલ અને ગહન શ્લોક કહેવાની શરૂઆત કરી, એટલે એનો અર્થ સમજીને લખવામાં ગણેશને વધુ સમય લાગવા માંડ્યો. એટલા સમયમાં મહર્ષિ વ્યાસ નવો શ્લોક રચીને તૈયાર રાખતા. આ પ્રકારે મહાભારત સરળતાથી પૂર્ણ થયું અને આજે પણ આપણે એનો આનંદ માણી શકીએ છીએ.

ગુજરાતી કાર્યક્રમ ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે એમબીસી રેડિયો પર, અને તમે સૌ કઈ મજામાં હશે વિજાસાની સાથે. ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ દૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડાય હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. ભાઈ આજની તારીખની વાત કરીએ, આજે છે 12 ઓગસ્ટ અને સ્ટુડિયોની ગલિયાણમાં 1:46 થઈ ગઈ છે અને આજનો દિવસ છે બુધવાર. ને એવરી વેનસડે તો આપણે વાત કરીએ, એવરી બુધવારે આપણો કાર્યક્રમ હોય છે પોણો કલાકનો ગુજરાતી કાર્યક્રમ. તો ભાઈ પોણો કલાકના કાર્યક્રમમાં તમારું બધાનું સ્વાગત છે. ભાઈ શ્રદ્ધાઓ કહેવાય છે ને કે ભાઈ હજારોની ભીડમાં ઓળખાણ હોવી એ સૌથી મોટી વાત નથી, પણ કોઈ એક વ્યક્તિના હૃદયમાં તમારું સ્થાન હોય એ સૌથી મોટી વાત છે. સંબંધ એ નથી જે દુનિયાને બતાવવામાં આવે, પણ જે સંબંધને ચૂપચાપ નિભાવવામાં આવે છે ને એને કહેવાય છે. એટલે કહેવાય ને કે ભાઈ હજારોની ભીડમાં તમને કોઈ ઓળખે એ વાત અલગ છે, પણ કોઈ એક વ્યક્તિના હૃદયમાં તમારું સ્થાન હોય ને એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. કે એક વ્યક્તિના દિલમાં તમારું સ્થાન છે ને એ સંબંધ જે છે એ દુનિયાની ભરની સામે બતાવવામાં ના આવે, પણ એને ચૂપચાપથી નિભાવવામાં આવે છે. તો ચાલો આજે બુધવારનો દિવસ છે તો આપણે એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ. ગણેશજીના ચરણોમાં અનુરાધા પૌડવાલના અવાજમાં લેવામાં આવેલું

સવારે ગુજરાતી દરાના મીઠા મીઠા જણાવી રહ્યા છીએ અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે એમબીસી રેડિયો પર. અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારા અને મારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:30 વાગ્યા સુધી. અને હું છું અમિતા. દર્શતાઓ કહેવાય છે ને કે ભાઈ બીજાની ભૂલોને રોજ મેળ રાખનાર કરતા ભાઈ પોતાની ભૂલોની જ્યારે આપણે કાચી નાની અમસ્તી ચિઠ્ઠી બનાવીએ છીએ ને તો આપણે નથી રાખતા, ને આપણી ભૂલ શું છે તે આપણે નથી જોતા, પણ બીજાની ભૂલો આપણે હંમેશા કાઢતા રહીએ છીએ કે આણે આ ભૂલ કરી છે. બીજાની ભૂલો કાઢવા કરતાં આપણે જે ભૂલ કરીએ છીએ એની નાનકડી મસ્ત ચિઠ્ઠી બનાવો અને લખો અને પછી ભૂલ સુધારવાની કોશિશ કરો. તો ચાલો આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને સુંદર મજાનું એક ગીત લઈ લઈએ. માનવડો રૂપાના આલ્બમમાંથી લેવામાં આવેલું મોરલિયો મીઠું મીઠું બોલે.

આ મીઠા ઝરણા વહી રહ્યા છે તેવા જ મેં સુંદર મજાના મધુર ગુજરાતી ગીતોને લઈને આવી ગયા છે. આજે મેં તમારા માટે થોડા જૂના ગીતોનું કલેક્શન લઈને આવ્યા છે. ને આપણે કહીએ તો આપણા ગુજરાતીમાં એક સુંદર મજાની કહેવત છે કે ભાઈ, ગોળ અને કેરીનું અથાણું જેટલું જૂનું હોય છે ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે, એવું જ સુંદર મજાનું કલેક્શન છે આપણા ગીતોનું. અને તમારું મનપસંદ ગીત સાંભળવા માટે તમે ટેલિફોન યા મેસેજ કરી શકો છો 5251700 પર. તો ચાલો એની સાથે આપણે ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ તમારા માટે.

ચાલે ત્યાં હું ચાલું, મારી મસ્તીમાં હું માલું, આ જગ બન્યું છે વાલું તારી હાજરી માત્રથી.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ઇંગ્લેન્ડમાં 2:08 થઈ ગઈ છે. જ્યારે આપણે હૃદય કે દિલની વાત કરીએ તો ભાઈ હૃદય તો બધાના સરખા જ હોય છે, પરંતુ જ્યારે આપણે લાગણીની વાત કરીએ તો ભાઈ લાગણીની કારીગરી દરેકની અલગ અલગ હોય છે. હૃદય તો એક જ હોય છે, પણ લાગણીની વાત છે ત્યારે આવે, જ્યારે લાગણીની વાત આવે ત્યારે ભાઈ લાગણીની કાર્યકરી દરેકની અલગ અલગ હોય છે. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. એન્જોય કરો સુંદર મજાનું આગલું ગીત તમારા માટે.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ને ગુજરાતી ગીતોની મજા મળતા ચાલે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. તો કહેવાય ને કે ભાઈ ધંધો સાચવવો હોય તો લોકોની માંગણીઓ સમજવી પડે છે અને સંબંધ સાચવવો હોય ને તો ભાઈ લોકોની લાગણીઓ સમજવી પડે છે. ભાઈ આપણું કહેવાથી કોઈ આપણું થતું નથી થઈ જતું, હૃદયમાં લાગણી હોવી જોઈએ. એટલે કહેવાય ને જ્યારે આપણે બિઝનેસની વાત કરીએ તો બિઝનેસ કરીએ છીએ તબે આપણે લોકોની લાગણી સમજવી પડે છે અને સંબંધ સાચવવો હોય ને તો ભાઈ કોઈની લાગણી સાથે સમજવી પડે છે. અને આપણું કહેવાથી કોઈ આપણું થઈ નથી જતું, બસ ખાલી હૃદયની લાગણી સમજવી પડે છે. ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ જે ગદાન કરવીના અવાજમાં લેવામાં આવેલું.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતાં કરતાં આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે, અને આ પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ ઉષા લઈને આવી રહી છે. અને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે આર્યન મંજીન અને અશ્વિનના અવાજમાં લેવામાં આવેલું, એની સાથે અમે તને આપો અનુમતિ. નમસ્કાર સુધી.

0: એમ શું વાત કરે છે? હોય નહીં,
1: મન કરે છે બે હાથ એના પકડું પકડીને હું જલ્દીથી ખેંચું, મન કરે છે બે હાથ એના પકડું પકડીને હું જલ્દીથી ખેંચું.
0: અરે પણ શું
1: ગાલ